0: પોષણ દઈ શકો. બિલકુલ. એની સાથે બેન આપણને તો થાય છે કે આપણી જે દાદી સાનાની સહા હોય તો મેટુ માથે દોતા હા, તો મેટ મેં બી બે ચીજ હોયા કરે હજુ કો આપણે માથે રજુ મેલ હે ઉને સાફ કર દેવે તો મેટુ છાછ ઉની માથે ધો શકો ઓર ઉને પછી આપણે ગાય રજુ કો ઘી હોય માખણ ઉએ બી આપા લગા શકા હા. તો ઇન ભાત જે આપા જે દેખભાલ કરા હા તો આપણે જે બાળ હે ઉએ ઝડેલા નહીં ઓર ચમકદાર રહેવેલા ઓર મુલાયમ રહેવેલા ઓર આપણા બાળ આછા રહેવેલા.
1: તો સંતોષ બાતે તો આપણી ચાલતી રહી પણ આવો હવે આગે ઓર બાતે કરને સુ પહેલા આપા સુણાવો ફૂટ રસો લોકગીત.